કાયાકનિક દલો ક્રિકેટર રોહિત શર્મા બોલો પદ્મા એવોર્ડ અમ પામન ગતું મલોક 16 બ્રિક્સ નેશનલ સિક્યુરિટી કબાદો દુમલો નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત દોવલ દલો ચાઇનીઝ ફોરેન મિનિસ્ટર વાંગીએ બની ઇન્ડિયા દલો ચાઇના કન્ટ્રી અન્ય એમ લકોદોલા અસંગા નામપ દુબોસિતોપ એમલા કબંગાગોમલો લુબોસિતો કન્ટ્રી અન્ય લકોમલો ડેવલપમેન્ટ કોમકાયાય એમલા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર સ્પોક્સ